ની તેરો કુત્તા માંતે સગી નજમાની મન તેરો બા હોય ને બુજીસ અપાસ લો ભયાલો ભયાલો આમ તો